0: દે રહા હૈ અને તેરી દ્રષ્ટિ જાય હે એ ગાય તુજે દે હોવે એ રાજ જબ જાય અંદર હોવે ટૂટ ના આવે ગુર પડા રહે ગુર રહે અભી જે ચાહે જે જે રહે રહે જે જે રહે એ ગુર તો જગ લે જાય એ રાજ જે સસ્તિ જાય અરે ભગવત આર રંગ પર ઘન ધબ ધબ નહરા પારુ વેદ સ્વામી ઓમ ઓમ મન ભક્તિ જય નિજ દે દાસ જોઈ તો દો જાન ઉગ્ર કે સબ સર મમ તુજ રૂપ જાણા જોઈ જો મન તેરે પાવી જાહે ઈ તાવે કવિ તવા પૂરે ગુર કી પૂરી બાણી પૂરે લાગા પૂરે
1: ચડે
0: જવા
1: તમે તમને મંદિર
0: જોયું તો કરાય.